0: મોટર સાયકલ, ઈ સ્કૂટર, સિગ્નેની કોઈ નથ.
1: હો તની દોલખા જિલ્લા ભીમેશ્વર નગરપાલિકા ઓડા નંબર 6 સ્થિત આર્મી બ્યારેક નજીકે રહેકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ છૂટકા સાથ કાર, મોટરસાઇકલ ર સ્કૂટર દક્ષ તથા અનુભવી પ્રશિક્ષક દ્વારા સિકાઇન્છ.
2: સાથે યહાં આપણી કાર, મોટરસાઇકલ ર સ્કૂટર પણ લગી ટ્રાયલ સીખન સકિને ભએકોલે ઇચ્છુક વ્યક્તિહરૂલે આજે સંપર્ક ગર્નુહોલા. દોલખા જિલ્લાકો એકમાત્ર આપણે ટ્રાયલ સેન્ટર ભએકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર.
1: વિસ્તૃત જાણકારીકા લાગી પ્રોપાઇટર પાસંગ શેર્પા, સંપર્ક નંબર 9865 46 19 26 ર ગેલસાંગ શેર્પા 9816 830 107.
2: માતૃભૂમિ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરકો સંપર્ક કાર્યાલય પેટ્રોલ પંપકો છેઉ પહેલે બજાર શોરૂમ રહેકો ઘરમાં સરેકો છ. માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર, ચરીકોટ, દોલખા.
3: છોરીકો ચિના ટીપન બનાવવાનું થયું, મેરો પણ ચિના હેર્નુ પર્ને થયું, અને જડીબુટી પણ ચાહીએકો થયું. ઈ સબ્બે કુરા કહાં પાઇન્છ હોલા, તિમલાઈ થાહા છ? અને અસ્તિ તિમી હાથ હેર્ને પણ કુરા ગર્દૈ થ્યો.
4: ઈ સબૈ કામકા લાગી તો પૂર્વ પ્રધાનમંત્રી લોકેન્દ્ર બહાદુર ચંદબાટ જ્યોતિષ વિદ્યા સંબંધી પ્રમાણપત્ર પ્રાપ્ત ગર્ન સફળ હુનુ ભએકા, લાદુક ઘર ભએકા જ્યોતિષ નકુલ ગજુરેલાઈ સંપર્ક ગર્નુ પર્છ ત.
2: કે તપાઈ જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ ગર્નુહુન્છ? यदि त्यसो हो भने चरीकोट सातो बाटो कृषि बजार स्थित ज्योतिष नकुल गजुरेललाई सम्झिनुहोस्. यहाँ हात हेर्ने, चिना टिपन बनाउने, झारफुक गर्ने, आवश्यक परेका जडीबुटी, मोहनी र छारे रोग पनि निको पारिन्छ. सम्पर्कको लागि ज्योतिषी नकुल गजुरेल 9844 46 88 62 9844 46 88 62.
5: વિગત લાંબો સમયદેખી ગ્રાહકો સેવામાં સમર્પિત નારાયણ કુટાની પિસાની મેલ પેટ્રોલ પંપબાટ દીદે આયેક સેવા હાલ કેહી મહિના અગાડીદેખી સાતુબાટો ચોક સ્થિત દોલખા જાને બાટો નગરપાલિકા દ્વારા નિર્મિત ઠુલો ભવનમાં ગ્રાહકો સુવિધાકા લાગે નયા આધુનિક તોરી પેલને મિલને 42% સમ્મ તેલ નિકાલને અત્યાધુનિક મેસિન સંચાલનમાં લ્યાએકો, સાથે કાચો ર ભૂટેકો તોરીકો તેલ, રાયોકો તેલ, આલસ ર સરસોકો તેલ ઉપલબ્ધ છન્. લોકલ ચામલ, લોકલ દાલ, ગેડાગુડી, પીના, ડ્રાય ફ્રૂટ લગાયત અન્ય ખાદ્ય પદાર્થહરૂ સુફત મૂલ્યકા લાગે હામીલાઈ સદૈવ સમજનુહોસ્.
2: સાથી યહાં ઉત્કૃષ્ટ ક્વાલિટીકા કાજુ, કિસમિસ, ઓખર, હાડે બદામ, છોકડા, ફર્સીકો બિયાં, ખજૂર, કાલો મિશ્રી, ખુરપાની, સૂર્યમુખીકો બિયાં, નરિયોલ, અંજીર, મખન આદિ. થપ જાણકારીકો લાગી પ્રોપ્રાઇટર નારાયણ થાપા 9844 55 40 60, પ્રકાશ થાપા 9844 55 40 60. નારાયણ કુટાની પિસાની તેલ મિલ ચરીકોટ સાદો બાટો નગરપાલિકા કોમ્પ્લેક્સ ભએકો ઘરમાં.
6: સામુદાયિક પહોંચકા લાગી સંચાર રેડિયો સૈલુંગ, સામુદાયિક FM 92.7 મેગાહર્ઝ.